أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين. اللهم صل على مرولیلو بھائیو، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. حضرت انسان جو ہے جارے پوتانا کریشن نے جو سے پوتانا خلقیت نے جو سے تو بے شک انہیں سمجھ میں اسے کہ اٹ از دا بیسٹ آف کریشنس نے خدا پن انسان نے خلق پچھی خلق کروا پچھی تبارک اللہ احسن الخالقین، ہی پریزز ہمسیلف. خالی شریر نہیں پن شریر نی ساتھ جو روح چھے انی ساتھ خدا پوتانو فخر کرے سو. ہوں چھلا 20 ورس تھی آ ڈینٹسٹری نو کام کری رہیو چھو، انے مائی پاس بدھا جے پیشنٹس آوے چھے بہو اوچھا چھے جے پوتانا ویل تھی آوے چھے، ખુશીની સાથે આવે છે. અને ખુરશી ઉપર બેઠા હોય તો ઘણા પોતાના દિલમાં છુપાવે છે, પણ ઘણા બોલી નાખે છે કે વી હેટ ડેન્ટિસ્ટ, પણ મજબૂરન અમે આવું પડ્યું છે અહીંયા. તો કોઈને ગમતું નથી ડેન્ટલ ચેર ઉપર બેસવાનું, કાં તો મજબૂરન બેસે ને એનું કારણ છે. એક ચીજ જે છે જે ડેન્ટિસ્ટ્રીને બહુ જ સ્ટ્રેસફુલ બનાવે છે, સ્ટ્રેસફુલ કરે છે, બેઉ પેશન્ટ વાસ્તે અને ડેન્ટિસ્ટ વાસ્તે, તે દુખાવ છે, પેઇન. દુખાવ દાંતનું એવું હોય છે કે ઘણા માણસો તમે આવીને કહેશે કે આ દુખાવો ખુદા મારા દુશ્મનને પણ ના આપે, આખી રાત જગાઈ રહેશે ને, થ્રોબિંગ પેઇન, હાઈ પ્રેશર પેઇન. બીજી બાજુ આવીને અમે કહીએ કે મારા પાસે 3 બચ્ચા છે, 4 બચ્ચા છે, પણ જણવાનું આસાન હતું, પણ આ દાંતનો દુખાવો સહન નથી થતો, એટલું બધું દુખાવો. અને એ કારણે ડેન્ટિસ્ટ વાસ્તે પણ બહુ સ્ટ્રેસફુલ થાય. તમારા ખુરશી પર કોઈ પેશન્ટ બેઠો હોય જેને કોઈ પણ ટાઈમે દુખાવો થઈ શકે, તો એ ડેન્ટિસ્ટ ઉપર પણ પ્રેશર વધારે હોય છે. પણ આ દુખાવો જેનાથી માણસો ભાગે છે એ ખુદાનું મોટામાં મોટું નેમત છે, ઇટ્સ અ બિગ બ્લેસિંગ ઓફ અલ્લાહ. આ જે દુખાવો ના હોત તો મને મારું ક્લિનિક બંધ કરવું ફેંકું ને હોસ્પિટલો પણ ઘણા જે છે એ બંધ હોત, કોઈ હોસ્પિટલ ના ગયું હોત જો દુખાવો ના હોત. તો એક રિસ્કનું બહાનું બને છે દુખાવાના કારણે. ડૉક્ટર્સ જે છે તે લોકોનું પોતાનું રિસ્ક થોડું ઘણું ખુદા લખાને રિસ્ક પહોંચાડે છે દુખાવાના કારણે, અધરવાઇઝ કોઈ હોસ્પિટલમાં મજબૂરન ના ગયો. તો એ એક નહેમત. બીજું નહેમત જે છે આ દુખાવાનું, એ ખુદાએ આ દુખાવો રાખ્યો છે જેથી ઇન્સાનને ખબર પડે કે એના શરીરમાં કંઈ તકલીફ છે. દુખાવો જો ના હોત તો ઇન્સાનને ખબર ના પડ્યું હોત કે આ જે શરીર બચપનથી જેની સાથ આપે છે, મરવા તક મરતા દમ તક એ ધ્યાન ના રાખી શકો જો દુખાવો ના હોતો. તો આ બીજી નિયમત. તેમજ ઘણા બીજા એવા ફાયદાઓ હશે. પણ આ દુખાવ છે શું? વોટ ઇઝ પેઇન? તો ડિક્શનરીમાં તમે જોશો સિમ્પલ ડેફિનેશન છે, ઇટ ઇઝ અ હાઈલી અનપ્લેઝન્ટ ફિઝિકલ સેન્સેશન કોઝ બાય ઇલનેસ ઓર ઇન્જરી. સિમ્પલ ડેફિનેશન, પણ મેડિકલ વર્લ્ડમાં થોડુંક ડેફિનેશન કોમ્પ્લેક્સ છે. એક જૂનું ડેફિનેશન હતું ને હવે નવું ડેફિનેશન છે. જૂના ડેફિનેશનમાં ઇટ ઇઝ એન અનપ્લેઝન્ટ સેન્સરી એન્ડ ઇમોશનલ એક્સપિરિયન્સ. ખાલી સેન્સરી નહીં પણ દુખાવાના કારણે માણસની ઇમોશન પણ ઇફેક્ટ થાય છે, ગમગીન.

Manas. So it is an unpleasant sensory and emotional experience associated with actual or potential tissue damage. જ્યારે શરીરના કોઈ પણ ભાગમાં નુકસાની થઈ છે, સેલ હોય કે ટિશ્યુ હોય, તો એ કારણે ઇન્સાનને દુઃખ થાય છે. ને ખાલી સેન્સરી નહીં, ખાલી ફિઝિકલ નહીં, પણ ઇમોશનલ ડેમેજ પણ. બાકી રિવાઇઝ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કે સી ઇટ ઇઝ એન અનપ્લેઝન્ટ સેન્સરી એન્ડ ઇમોશનલ એક્સપિરિયન્સ એસોસિએટેડ વિથ ઓર રિઝેમ્બલિંગ ધી દેટ એસોસિએટેડ વિથ એક્ચ્યુઅલ ઓર પોટેન્શિયલ ટિશ્યુ ડેમેજ. હવે રિસર્ચ પછી રિસર્ચર્સ કહે છે કે ઇટ્સ નોટ ઓનલી સ્ટિમ્યુલસ, ફિઝિકલ સ્ટિમ્યુલસ ધેટ કોઝિસ પેઇન. કોઈ વખતે દુખાવાનું નેચર એવું હોય છે કે કાંઈ સ્ટિમ્યુલસ નથી હોતું, કાંઈ કારણ નથી હોતું, પણ તે હોવા છતાં ઇન્સાનને દુખાવો થાય છે. ઘણા પેશન્ટ્સ છે જે લોકોના હાથ પગ કપાઈ ગયા છે એક્સિડન્ટના કારણે કે કાંઈ પણ બીજું કારણ, ડાયાબિટીસના કારણે. પણ એ લોકો તમે કહેશે કે મારું પગ કપાઈ ગયું છે, પણ પગમાં હજી દુખાવ છે, મને પગ નથી. દે ડોન્ટ હેવ અ ફૂટ, બટ દે સ્ટીલ પેઇન ઓન ધ ફૂટ. ધીસ ઇઝ ધ વર્સ્ટ કાઇન્ડ ઓફ પેઇન. કારણ કે પગ હોય તમારી પાસે, કાં તો પગમાં તમે ચર આવતું હોય તો તમે ચર કરશો પગમાં, પણ તમારું પગ જ ના હોય પણ પગમાં ચર થતું હોય, તમે શું કરો? ઇટ ઇઝ વેરી ડિસ્ટર્બિંગ ઇન્સાન વાસ્તે. ઓકે, આ તો એટલે વાસ્તે આ ડેફિનેશનને રિવાઇઝ કરી રહ્યા છે. એ કહે છે રિઝેમ્બલિંગ, સમટાઇમ્સ ઇટ રિઝેમ્બલ્સ, કાંઈ હતું નથી બટ ઇટ રિઝેમ્બલ્સ. તો પેઇન અમે જોઈએ, સિમ્પલ ક્લાસિફિકેશન, એક્યુટ ને ક્રોનિક છે. એક્યુટ પેઇન એટલે જે ઓચિંતા માણસને દુખાવો થાય એને એક્યુટ પેઇન કહે. પણ માણસ જે દુખાવો સહન કરતો હોય, 3 મહિના ઉપર દુખાવો, 3 મહિનાથી વધારે જો એને હોય અને સહન કર્યો હોય, ઓર હી ગોઝ ટુ ધ હોસ્પિટલ આફ્ટર 3 મંથ્સ, ઇટ ઇઝ ટર્મ્ડ એઝ ક્રોનિક પેઇન, ઇટ ઇઝ લોંગ ટર્મ પેઇન. બીજું ક્લાસિફિકેશન કોઝ ઉપર છે, એ કહે છે એક છે નોસિસેપ્ટિવ પેઇન. નોસિસેપ્ટિવ પેઇન એટલે શું? કે જ્યારે માણસને ઓચિંતાનું લાગે, ચાલતો હોય ને પગ એનું કાંઈ પથરા ઉપર લાગે, ઓચિંતાનું એને દુખાવ થાય, ઇટ ઇઝ કોલ્ડ નોસિસેપ્ટિવ પેઇન. તો એ સેન્સરી જે નર્વ્સ છે એ સ્ટિમ્યુલેટ થાય, ઇટ ગોઝ અપ ટુ ધ બ્રેઇન એન્ડ હી ફીલ્સ પેઇન. એક બીજું છે ઇન્ફ્લેમેટરી પેઇન, કે માણસને અંદરથી બીમારી હોય અને શરીરમાં જે ઇન્ફ્લેમેશન હોય એ કારણે ઇટ સ્ટિમ્યુલેટ્સ અ સિસ્ટમ જેનાથી માણસને દુખાવ થાય. સો ધેર ઇઝ નો આઉટસાઇડ કોઝ, બાકી અંદર બીમારીના કારણે, ઇન્ફ્લેમેશનના કારણે માણસને દુખાવ થાય. ને ત્રીજું આજ છે પેથોલોજીકલ પેઇન, જેમાં માણસના નર્વ એન્ડિંગ્સ ડેમેજ થઈ ગયા હોય. સો ધેર ઇઝ નો આઉટસાઇડ કોઝ, બાકી હી જસ્ટ સેન્સિસ કે ધેર ઇઝ પેઇન. બ્રેઇનમાં હી હેઝ અ સેન્સ કે ધેર ઇઝ પેઇન. એનીવેઝ, આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ખાલી મેન્શન કરું છું. માણસને જ્યારે લાગે છે એની ફોર્મ ઓફ પેઇન, દાંતમાં દુખાવો હોય કે પગમાં લાગ્યું હોય, દે આર 5 પ્રોસેસીસ. પહેલું છે પેઇન રિસેપ્શન. તો ખુદાએ અમે નર્વ એન્ડિંગ્સ આપ્યું છે જે બહુ જ સેન્સિટિવ છે, ઇટ્સ લાઇક ઇલેક્ટ્રિક વાયર્સ વિચ આર ઓપન. તો એને જ્યારે સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે, ઇટ્સ પેઇન રિસેપ્શન. પછી ઈ સેન્સેશનને ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન ટુ એન ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ. ફિઝિકલ પેઇન ઇઝ કન્વર્ટેડ ઇન ટુ ઇલેક્ટ્રિકલ, અને એ શરીરમાં પછી ટ્રાન્સપોર્ટ થાય છે. ઇટ ગોઝ ટુ ધ સ્પાઇનલ કોડ પહેલાં, અને સ્પાઇનલ કોડમાં પ્રોસેસ થાય. સો દેટ ઇઝ સ્ટેજ 2. પછી ત્રીજું, સ્પાઇનલ કોડ જે છે એ બ્રેઇનમાં આ સેન્સેશન મોકલાવે, દેટ ઇઝ સ્ટેજ 3. પછી બ્રેઇનમાં એને પ્રોસેસ કરવામાં આવે છે, એ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સને પછી બ્રેઇનમાં પ્રોસેસ કરવામાં આવે છે કે આ શું છે, શું. તો દુખાવો જે મેં થાય છે એ પગમાં અને હાથમાં નથી થતો, દુખાવો જે ખાસ છે એ બ્રેઇનમાં છે. અને પછી બ્રેઇન એક સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરે છે જેનાથી દુખાવો ઇન્સાન ઓછું કરી શકે. સો ફોર એક્ઝામ્પલ, જો માણસ હાથ ચૂલા ઉપર રાખ્યો હોય તો બ્રેઇન એને કહેશે કે હાથ તારું ખસારી, વિથ દેટ ધ પેઇન વિલ રિડ્યુસ. બાકી આ બધું સ્પ્લિટ સેકન્ડમાં થાય છે, 5 પ્રોસેસીસ છે, બાકી ઇટ હેપન્સ ઇન એન ઇન્સ્ટન્ટ, બ્લિંક ઓફ એન આઈ, કદાચ એના કરતાં ઓછું. બહુ જ ક્લાસિક એક ખુદાય સિસ્ટમ બનાવ્યું છે.

સ્પિરિચ્યુઅલ ડોક્ટર. હવે તમે વિચાર કરો, જે લોકો ઉમરા ગયા છે હમણાં અને જાશે, હમણાં ઘણા માણસો ઉમરા જાય છે, મદીનાના જ્યારે બજારોમાં કે સ્ટ્રીટ્સમાં તમે ચાલતા હો, માણસને વિચારવાની જરૂર છે કે મદીનાનું ગામ કેવું હતું એ વખતમાં. ઓછા માણસો, 2 લાખ કે 3 લાખ માણસો, અને એલાકાની દરમિયાન એક રોમિંગ ડોક્ટર માણસ ફરતો હતો એલાકાની આસપાસ, અને એક કોઈ એક માણસને મળીને કહી શકે કે તારા દિલમાં આ પ્રોબ્લેમ છે, તો આ કર તો સુધરશે. એમ કરતાં કરતાં કોઈ બીજા પાસે જાય, થોડીક વાર વાતો કરીને કહી શકે માણસ કે તને દિલમાં આ તકલીફ છે, ફિઝિકલ નહીં, તને હસદનું તકલીફ છે, તને ગુસ્સાનું તકલીફ છે, તો આ કરીશ તારો ગુસ્સો મટી જશે, યુલ બીકમ અ બેટર પર્સન. 10 વર્ષમાં આ એક ઉમ્મા ઊભું થયું જેમાં માણસોને સ્પિરિચ્યુઅલ ઇલનેસીસ ઓછા થઈ ગયા હતા, બીજા મુનાફિકો હતા. અને એ પછી અમે 50 વર્ષ પછી એ બીમારીને જોયા કરબલાના મેદાન પર. પછી દેર વોઝ અ મેન અમંગ્સ ધેમ હુ વોઝ અ રોમિંગ ડોક્ટર. ઇમામ અલી કહે છે, હી યુઝ ટુ ટ્રેક વિથ હિઝ મેડિસિન ધ પ્લેસીસ ઓફ નેગ્લિજન્સ એન્ડ કન્ફ્યુઝન. ખાલી ગફલા નહીં પણ કન્ફ્યુઝન. જ્યારે માણસો કન્ફ્યુઝ હતા, એ લોકોના દરમિયાન એક માણસ હતો જે આવીને કન્ફ્યુઝન દૂર કરતો. એ કહે છે કુરાન જે છે એક શિફા છે, તેમજ જે લોકો પ્રોફેટ્સ આવે છે એ લોકો પણ શિફા છે ઇન્સાન માસ્તી. એ લોકોના દરમિયાન જ્યારે એક રસૂલ હોય છે, દે ઓલ્સો બીકમ અ સોર્સ ઓફ ક્યોર. ને રસૂલ પછી તમે આ રસૂલે ખુદાનું જો આ કામ હોય કે એ માણસોને ઇલાજ આપતો હોય, એક ડૉક્ટર હોય, ગઈકાલે એક પેશન્ટ આવ્યો હતો, તમે એને ઇલાજ કહો કે આ છે તમારો ઇલાજ, પછી થોડીક વાર પછી તમે કહે કે મને નથી ખપતો ઇલાજ, મને આ પ્રોબ્લેમ નથી, પણ છે તને પ્રોબ્લેમ કે નથી મને આ પ્રોબ્લેમ, તો એ ડૉક્ટરને દુઃખ થાય. હું આને સમજાવ્યો છું, હું થોડા વર્ષ ભણ્યો છું, મારો એક્સપિરિયન્સ છે, હું તને કહું છું ના મને આ તકલીફ નથી. તમે રસૂલે ખુદાનું તમે દુઃખ અહેસાસ કરો. એ એક માણસને કહે કે તને આ તકલીફ છે ને માણસ કહે નથી, પેગંબરને બહુ જ દુઃખ થતું હતું. કુરાનમાં કહે છે فَلَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ عَلَىٰ آثَارِهِمْ إِن لَّمْ يُؤْمِنُوا بِهَٰذَا الْحَدِيثِ أَسَفًا. You are liable to destroy your life. પેગંબરને એટલું દુઃખ થતું હતું. You are liable to destroy your life out of grief for their sake. પેગંબર જે છે બહુ જ દુઃખ થતું હતું એને દિલમાં. માણસોને સુધારે પણ માણસો સુધરે નહીં, આ દુઃખ હતું પેગંબરના દિલમાં. ઇફ દે શુડ નોટ બિલીવ ધીસ ડિસ્કોર્સ, પેગંબર એકાને કહે ને લોકો માને નહીં. તો પેગંબર પછી અમારા ઇમામ, અમે આ જો સમજશું તો અમારા 12મા ઇમામ હુજ્જત ઇબ્ન હસન સલવાતુલ્લાહ અલયહ, એનું દુઃખ અમે સમજી શકશું. એ ગઈબતમાં છે, હી ઇઝ ઓલ્સો સ્પિરિચ્યુઅલ ડોક્ટર. એમનું કામ એ જ છે જે રસૂલે ખુદાનું હતું, પણ જ્યારે અમારામાં આ ગફલત જોઈ છે ત્યારે એના દિલમાં બહુ જ દુઃખ થાય છે. ને દુઃખ જે છે અમારા દિલમાં પણ થવું જોઈએ. અમે એક એવા વખતમાં રહીએ છીએ જ્યાં ગફલત સખત વધારે છે અને કન્ફ્યુઝન બહુ છે. અમે એક સ્પિરિચ્યુઅલ ડૉક્ટરની જરૂર છે, પણ એ ડૉક્ટર ગઈબતમાં છે, તો એ ગઈબતનું દુઃખ અમારા દિલમાં પણ થવું જોઈએ. તો આ જમાનામાં અમે જેમાં રહી છીએ, એક બાજુ જેનોસાઇડ થઈ રહ્યું છે, એક જાતના માણસો છે જે લોકો પોતાના રૂહને સમજ્યા નથી, અને દે કન્સિડર અધર પીપલ ટુ બી એનિમલ્સ ઓર વર્સ ધેન ધેટ, અને જેનોસાઇડ કરે છે, માણસોને મારવા નીકળી રહ્યા છે. 40,000, 45,000 બાયો બચ્ચા માણસોને ઇનોસન્ટ ને મારી નાખ્યા છે. હવે બીજી બાજુ જાય છે, લેબનોનમાં જાય છે. These are spiritually sick people, ghaflat ma chhe, negligent. Pachi ek baju ek president chhe, jene elect karvama aavyo chhe, eno par 37 cases chhe. Te chhata, e loko eni vaste taariyo mare chhe, ne ene vote aape chhe, ki he is liable to be the leader of our nation. Aa manas pote ghaflat ma chhe, ne manso jene vote aapa chhe, e loko pan ghaflat ma chhe. Unfortunately, Muslim Association, but the Musalman name, when US Muslim Association endorsed him, ke na, he is liable to, he is fit to be our leader. Ek baju thi Netanyahu, aku genocide karine, he comes to the United Nations, ke US Congressman, anyway, se tari wagare chala,
આ ઇન્સાનનું હિટલેસનેસ છે, ગફલત છે. પછી મુસ્લિમ ઉમ્માનું ગફલત છે. આટલું બધું થઈ રહ્યું છે,

0: મુસલમાનોના હાથમાં શું નથી હજુ, તે છતાં ગફલતમાં છે. અને દે સીકિંગ પીસ એકોર્ડ્સ વિથ ધ જેનોસાઇડલ રેજિમ. આ મુસ્લિમ ઉમ્માનું ગફલત છે. ને પછી અમારું પોતાનું ગફલત છે. અમે પોતે જે છે ખાલી બીજા નહીં, અમે પોતે પણ આ જ બીમારીમાં સામેલ છે. એક બાજુ દુનિયા છે જે બહુ જ એટ્રેક્ટિવ લાગે છે, એક બે દિવસ જાગશું પછી દુનિયામાં પાછું દુનિયાના નશામાં ઘરી જશું. એક બાજુ અમારા ડિઝાયર્સ છે, ખાઈશો છે, એક બે દિવસ જાગશો ખાઈશોના કારણે પાછું સૂઈ જશો. એક બાજુ શૈતાન છે જેનું કામ કરી રહ્યું છે. તો છેલ્લું રૂમી, જલાલુદ્દીન રૂમી બહુ જ ફાઇન રીતે એક્સપ્લેઇન કરે છે આ નેગ્લિજન્સ. કહે છે માણસ ફાઇન રીતે રાતના સૂતો હોય અને એને સપનામાં બહુ જ ફાઇન ખાવાનું દેખાય અને એ ખાવાનું ખાય અને હી કેન ફીલ ધ ટેસ્ટ ઓફ ધેટ ફૂડ. એટલું ફાઇન ટેસ્ટ ખાવાનું સપનામાં. પણ જ્યારે નિંદરમાંથી ઉઠે ત્યારે હજી ભૂખ્યો હોય, દેટ ઇઝ નેગ્લિજન્સ. અમે જે દુનિયામાં જે રહી છે બધું દેખાય છે, વી કેન સી, વી આર ડુઈંગ થિંગ્સ, વી કેન સેન્સ ઇટ. આ બધું કરવા પછી મોત પછી અમારામાં હજી ભૂખ હશે કે અમે કાંઈ નથી કર્યું. દિસ ઇઝ નેગ્લિજન્સ. તો અતલા જવાદી આમૂલી કહે છે નેગ્લિજન્સ ઇઝ અ ડિઝીઝ. અમે સમજવાની જરૂર છે, ગફલત જે છે વી નીડ ટુ કમ આઉટ ઓફ ઇટ, વી નીડ ટુ રિયલાઇઝ ઇટ. બાકી સૌથી વધારે અમારા પોતામાં કદાચ તાકાત નહીં હોય એનો ઈલાજ કરવાનો. અમારા ઉલામા જે છે, રસૂલે ખુદા પછી ઇમામો, ઇમામો પછી જે ઉલામા છે અમારા મરાજા છે, એ લોકો સાથે અમારી નજદીકી રાખે. દે આર ધી ક્યોર ફોર ધી સ્પિરિચ્યુઅલ ડિઝીઝ. ઉલામા શું કહે છે આ વખતમાં ખાસ, ગફલા છે, કન્ફ્યુઝન છે, અમારા મરાજાને અમે મૂકે નહીં. દે આર ધી વન્સ વિલ ટેક અસ આઉટ ઓફ ધીસ કન્ફ્યુઝન ઇન્શાઅલ્લાહ. ખુદા પાસે તૌફીક માંગે ઇન્શાઅલ્લાહ કે જો અમારામાં ગફલત હોય તો અમે સમજી શકીએ, ગફલતની નિંદમાંથી અમે ઉઠી શકીએ, ઇન્શાઅલ્લાહ એનો ઈલાજ કરી શકીએ, ને અમારો રિશ્તો ઉલમા સાથે બહુ જ મક્કમ અને સ્ટ્રોંગ રાખે ઇન્શાઅલ્લાહ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલાલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.
1: When your family sleeps, your wiring keeps working. So make sure the vanes of your house are strong enough to protect it. Eurocables built into your walls, built for your family. Buy Eurocables, stay safe.
2: Across borders, across terrain, across time. Because reliability begins before the engine starts. Every load secured, every journey tracked. Moving industries forward, kilometer by kilometer. Golden Group, partner with a logistics company you can trust.